0: જુએ દાદા જુહાર જુહાર જુહાર જુહાર જુહાર જુહાર જુહાર
1: જુહાર રે મકારુ જુહાર જુહાર જુહાર બાબુ
0: હા દાદા
1: બડા દિન હી ગલા બાબુ
0: હોય
1: કેન કેન બાડે જઉછુ
0: હા
1: તોર દેખા સાક્યાત નહી
0: દાદા
1: હમ
0: ઈ દેખો જો હટાત પાન વર્ષા ખેટલા
1: હા
0: હરવરિયા હરવરિયા સે એકલાગે ભેગલા ડાફસી
1: હા
0: આર મોર તો દેખો જો હોલ બોલ
1: હા
0: ટ્રાક્ટર ગુડે ઘીંચે બોલે તો ઇયાડે ઘીલે સિયાડે ભાગુચી
1: હોય
0: આર આખતરિયા દાદા ખણે નહીં કરું બોલે ચાસબાસ કેનતા કરવું કહ
1: ક્યાં કરું રે બાબુ
0: હોય
1: દેખુચુ તો ડેરી હેલા બોલી પાક ફીટી ગલા
0: હોય હોય હોય
1: આર જી હેલા કરવું
0: હોય
1: આર તોસા તુસી નહીં કરવું
0: હોય
1: આરુ ખણે જમી બાડી કે નહીં સજાડવું
0: હોય
1: બોલે ચાસ નહીં કરી પાડે
0: નહીં કરી હુએ ગુટે સમય થિલા દાદા તાર સુગે સુગે દેખ પાન ઠીક તાર ધારા ને જો થિલા એબે તો બોલે બોલછુ દેખુચુ ઉઠાલે રુકી દઉછે ભાગલે જે ભાગીછે હેતાર હિસાબે નહીં કોલે દાદા અસુવિસ્તા હોઉછી
1: સત કથા કહેલુ
0: હઈ
1: આમર જેન પૂર્વા પુરુષ કહુતિલે
0: હઈ
1: ચાસ તર તર બણિજ મઠ
0: મઠ
1: જદી તર તર ઈક ચાસ નઈ કરવું
0: હઈ
1: આરુ જદી વેપાર બણિજ કરવું રે બાબુ
0: હઈ
1: દમ ધરીકર ગુટે ઠાન થીવાર અછી
0: હઈ હઈ હઈ
1: તેબે જીગર વેપાર હેબા
0: હેબા
1: હં
0: તાર ભીતરે ભીતર આ ગુટે કથા દોદા ઈ ગાગર પાન ખણે નસી જોઉછ
1: નઈ નસબા કરી બાબુ
0: હઈ
1: દેખુછુ તો પેન મારલે મારી દઉછે એ સાંગે ખરા કરી દઉછ એસર પેન વર્ષા કે
0: હઈ
1: મકે પુરી વર્ષા નહીં લાગે
0: હા જે મકે કાં હેલા જાણલું દાદા મજી ને બોલતો હે ખાસી છીક ટીકે હેલા બેસી કરી હો ડાક્ટર આજ્ઞા ગોલી કોઈલા જે દેખ મકારુ તમર ઘરે બેસી કરી ધૂલ ધૂલા ઉડુછે બોલે બોલે હોય આજ્ઞા મોર ઘર કે ધૂલ કાંતા સંભળા કહો તો સે બોલે દેખ મકારુ હેંતી કથા નહીં છે આજકાલ જેન પ્રકારે ધૂલ બાયલે ઉડુછે દાદા દેખું જે ચૂર્ણી ભૂત બોલશું આમે જેતળે ઉડી આંસી હેટા દાદા મોટા હોજે બાટર ઘર
1: હા
0: ગાડી મોટર બી જોઉછી
1: હોય
0: સેટા બોલ સીધા મોર ઘર કે ઢોકુછી
1: દેખ રે બાબુ
0: હા
1: ઈ ધુઈલ બેલ ગુટે એતે સમસ્યા હી ગલા ના
0: હોય
1: ઈટા ગુટે ચિંતાર વિષય
0: વિષય હતો
1: કેનતા બોલે દેખ
0: હા
1: આમે સાને સાનેટા થિલાલ કે એતકી ગાડી મોટર નઈ થઈ કોલકારખાના નઈ થઈ
0: હોય
1: કાટા ફોન નઈ
0: થઈ નઈ થઈ નઈ
1: હેલા એબે જેન ઈ જેતકી પ્રકાર ગાડી આસલા
0: આર
1: આમર ગાર જેન બેલઘાટ ઉડ હીચી
0: હઈચી
1: હેને જેતકી પ્રકાર સે ટીપર ગાડી મને ટ્રેક્ટર ગાડી મને હેલા નાના દી ગાડી મને જોઉચી
0: જોઉચી
1: જોદી બાટર ઘર બાબુ
0: હઈ